천년아 지금 천자는이며 오향아 남풍시를 이제까지 천하냐 수로만 먼길을 조신 허전할까라 이난 닌 고은이 윤여순처 만고열려이비로다 소상남 밥비건너 계산을 당도거니 풍랑이 대제하고 잔기운이 서샀더니 어떠한 신이 나오난디 키는 곧 잘기나 두고 여니요 결혼하여 미관이 광화하려고 두 눈을 감고 가죽을 무릎 쓰고 우르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르